અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સું બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લ્યો.

અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સું બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લ્યો.

0: રાજસ્થાન રંગીલો મારો લાગે સબને પ્યારો, એ રાજસ્થાન રંગીલો મારો લાગે સબને પ્યારો, મીઠો ગણો મીઠી ગણો મોટી ભાષા વાલો, એ મીઠો ગણો મીઠી ગણો મોટી ભાષા વાલો, પગા મોજડી લાલ પાઘડી ઊંટ સવારી લાડો, એ પગા મોજડી લાલ પાઘડી ઊંટ સવારી વારી, મીઠો ગણો મોટો ગણ મીઠી ભાષા વાલો, મોટો ગણો મીઠી ગણ મોટી ભાષા વાલો.
1: धन्यवाद धन्यवाद धन्यवाद सभी को. नाम का साथ इतना सुंदर प्रस्तुतियाँ दिए और अपना आवाज जब सुनेंगे मम्मी पापा आई लोग मदर फादर तो उनको भी खुशी लगेगा. तो धन्यवाद देते हुए लेते हैं और एक ब्रेक, ब्रेक के बाद पुनः मिलेंगे. सुनते रहिए कार्यक्रम मेरा गांव मेरा अंचल रेडियो मधुबन 107.8 FM पर.

મરુઆ કેડા કોલડા રે કોન નથડી કણો જી હારું મોલવો રે કોન જી નથડી રાણો જી હારું મોલવો રે કોન જી નથડી રાધા જી હારું મોલવો રે કોન જી સોટા મોટા મરુઆ કેડા કોનડા રે કોન જી સોટા મોટા મરુઆ કેડા કોનડા રે કોન જી લા કણો જી હારું મોલવો રે કોન જી સુડલા કણો જી હારું મોલવો રે કોન જી સુડલા રાધા જી હારું મોલવો રે કોન જી સુડલા રાધા જી હારું મોલવો રે કોન જી સોટા મોટા મરુઆ ગેડા કોનડા રે કોન જી સોટા મોટા મરુઆ ગેડા કોનડા રે કોન જી સુનડી કણો જી હારું મોલવો રે કોન જી સુનડી કણો જી હારું મોલવો રે કોન જી સુનડી રાધા જી હારું મોલવો રે કોન જી સુનડી રાધા જી હારું મોલવો રે કોન જી સોટા મોટા મરુઆ કેડા કોનડા રે કોન જી સોટા મોટા મરુઆ કેડા કોનડા રે કોન જી